0: તેક અની ગરજ ના કી મનુરે નીશ પૂરા ને બનુગા અનુરોક્સુ રટેબો જેનુ સે જો પતો દશમા નિસુરાજ ના કી કોઈ ખાનદાની અસરા તી હની રે સીવા જીજગા નુરોક મનુરે જે સચી બોજો થે રજના સરારુઈ આઈસી કાર્યો અસરે ચમા ઠ્યોનો આજી કી બેસુ ની તમામ કોઈ વજુહાત યાને ની વજુહાત જો બેસુ અક્યો રછી છોરે અકીનો ડિમાજ ક્રમ થે બોરે મહેનત થે વર્જિશ થે નલા નલા કોઈ ઝહની દબાવ હનુ રો ઝહની દબાવ જગે બેસુ કંટ્રોલ થે ક્રમ થે બોજોનું બોધે જરૂરી હની દશમા નિસુરાજ ના કી અની સો કોઈ અની બેમારી કોઈ બુડ જોમે જે મનુર આ લીપતો રે જોગ જોગ બે ની થે બુડ જોમે જે શિષે જુર્મો મનુર ઉસ દષ્ટેનું સચ જો પતો રે સરે ચક્કર એક ફસ ગયે ની હી ઓ કોઈ દડકા હની રે ગ દલબો દલબો તેજ બુંબો જી થે રજના સાદો તો શા કોઈ હની હી શે ની થે રજના સચ જો પતો સજારો મનુ રો છી જો થે ગા દશમા નિસુરાજના સો મનુ રે કોઈ નો રોગ સુરા ટેબો જો સો મનુ રે રોશ લાઈ થે ગા દશમા નિસુરાજના સજારો સે જો પતો રજના કી નજર કા ધુંધલા હોના યાની અછી અસુ કમ પશોનો થે રજના દશમા નિસુ સજારો અસોઈ રે અનુરોગ જો દબોન સુ રઠે છુરોની તે મોસ દોવા થો મોસ સાથ સાથ થોસ ગા નુ રોગ જો લૂણી કોઈ હની સે કમ ખોન ચમાઠ્યા ડેમર વર્જિશ દેવનું ચમાઠ્યા ક્રમ કાર થયોનું ચમાઠ્યા સાથ સાથ થોસુ ઝહની કોઈ દબાવ હનુ રેસ જીગા કંટ્રોલ થયોનું ચમાઠ્યા સારુઈ યાત કુંડુન આની મજા બેસુ આબિદા ખાનમી શોમજા એક મિસ્ટી નાતિક સારુઈ કોડક થોસ કોંડી વસલે આબિદા ખાનમી શોમજા નાતિક યાત સારુઈ આશ અસોઈ સાથ એક મનાચિક મિશાર બહનુ સે સાથ થોરે મુલાકાત થ્યારુન બુડ જોમે જે અસો પ્રોગ્રામ જા મિશાર બોનો કાર્યો કી વો ગુટમિયાર ગી જૂથ મજુ મોહમ્મદ શફી સાગર
1: જૂથ મજુ એહસાન સાહેબ થોમોરા ની મોકા દેગા મુઝ કોન દેને તોમે લોગે યા સામાઈની બુડ રે હી વો ગુટમિયાર ગી જૂથ મસ
0: અચ્છા જો સાગર સાહેબ અશ બેન્સ અસનો અનુ સ્ટડિયો જો કોઈ હનો અસને કોન દેને કરે હાતક્રો મોબાર અર્ચા કા મોરે થોન હસ
1: જુ
0: તો ની હાતક્રો મિજો બિલજુ
1: હાતક્રમિ બિલજુ હાથ ગી થેને ક્રમિ દસ્તકારી રેસરે થના જુ ઉર્દુ જબાની મજા તો હાથ ગી ક્રો થેને ક્રમ મજા હા ક્રમિ કાનુ ગા ક્રમ હાથ ગી થના મસલન પાયો બુયોનો બનિયાન બુયોનો યા ચપે થ્યોનો હાલી પ્રાયોનો ના હાલી પ્રાયોનો યા અસનો જો કલ્ચર અસિલો અસનો ક્રોમો કલ્ચર વર્ક કલ્ચર જો કસિલો સસે જે જોગ જોગ શામિલ અસિલી મેજ કારાઈ પ્રાય નાલે ટુકુરી બુયે નાલે તો આ બુડે હતક્રો મજા શામિલ હાજુ યા લશ ચુરુટે પાશ ગીત તો યા સુરુચિ પ્રાય નાલે સે સુરુચિ મણિતા સે ગી છીલે થે નાલે પચવી થે નાલે સે બુડે હતક્રો મજે શામિલ હાજુ
0: ઓ જો સગર સાબ અસોય સુ પશી ગાનેસ કી અસને કોઈ મેજુ કિજારી દાજે અસલી રે સુબો દે મહેનત થે બુજનાલે હાલાકી સોખેણે જા ના તો અનુટ્રા કસલો બિજલીઓ સહૂલિયત કસલી અસને જ્યારે ખો રેસુ રાજી બુજના કી રેસુ ચૌં કોઈ હનુ અતાવ એક ચૌં કે જગા રેસુ રાતી પશ કાટે પયો બયનો અતા ક્રમે રેસ થે બુજના લિસ્ત રજના તો અસોઈલી અની હાથ ક્રમો ચોલ કોતે જો કહી હની જુ
1: તો સહી રજા જુ એહસાન સાહેબ તો ધર્મ ચૌં અની મુશ્કલ થેગા
0: ઓ જુ
1: ચૌં તો પતો ઇસ્તેમાલ બિલો યા નો ફૂરેને તેલ વજીતા મિટ્ટી કા તેલ થેને ફૂરેને તેલ અસોઈ લિફાલ ઉતા ચાઉં ઇસ્તેમાલ બિલો સાદો મે જે લઈ ઇસ્તેમાલ વેલી જો તો મી મેનો જમાને લઈ ઇસ્તેમાલ વે પાશાસ નુશ મગર અસને જારે સુ અસને માફેર સુ રાજના કે સો જમાને મે જે જમાને ખાણા રે ગે લઈ વાલે ના લેથી લઈ વાલે ત લઈ ગુથરે આજે છોરે લઈ અહીં ગુથરે ચાલા આજે ઓગમ મેલો સો ઓગમ ગે લે ઉદુમ ખાઝેબો જેલો તો સે સે એક સાંગ વેલી માનુ રૂકે એક સાદે અંગે શચેલો લે ચૂન ચૂન ટુકડે થે તો સાદે સે લઈ જા વિયે ના લે તો સે લઈ શે તો બાઈ ખે નાલે જુ સે લઈ શે તો ક્રોમ થે નાલે પાટરી કાટે નાલે સૂંઠ બાઠે નાલે જાટ કાટે નાલે યા તો મેજુ કે જમાનો જાક સુજુ ખારી બુટો જુગી ખોઈ ડક પૂરા રનનો લોકલ અસલુ જુ અનુ મૂલી ગણનો સિસ્ટમિક માં ને અસલી અનુ પૈસા ઇસ્તેમાલ થે ઓર તે પેર થે પૈસો હી રિવાજ ને અસલી તો મૂલી કોનો ગણન બિલી તો અની પતો ખાતે જુ અની પૈસે દે મૂલી ગણનો રિવાજ સિસ્ટમ તો સો અનુ સિસ્ટમ સો હોણી ને અસલો
0: જો સાગર સાહેબ અસોઈલી અસોઈ અરે છ કેસ તો અની કોઈ ચોલ હની કો તો બેસ બિલકુલ પછી જીનુ કોને કે કેસો ગોર કે ગા अनि करेङ बहिनेक चपेक बहिनेक